પર્યાપ્ત ન ઉચિત પોષણ પ્રાપ્ત કરેલા માત્ર બાળ બાલિકાઓ શારીરિક